ખુદાવંદ કરીમે જોડાઓ ફકત હઝરત ઇન્સાન માટે નથી બનાવ્યા. એની દલીલ છે, પણ આપણા પાસે સમય નથી. એ આશાની સાથે કે ઇન્શાઅલ્લાહ તઆલા તમો કુરાન મજીદને ખોલશો, એમના ઉપર મનન કરશો અને કિતાબથી તમને જાણવાની વાત મળશે. પણ હું તમને નિશાનીઓ આપી દઉં છું કે દાખલા તરીકે લીલોતરી અને જમીનમાં ઉગવાવાળી જે વસ્તુઓ છે એમના માટે પણ પરવરદિગારે આલમે સૂરે કાફ કુરાન મજીદનું 50મું સૂરાતનું નિશાન છે 7 ચેપ્ટર 50 વર્સ નંબર 7 શાપિત્ર 57 વખતે

નિશાનીઓ આપી દઉં છું કે દાખલા તરીકે લીલોતરી અને જમીનમાં ઉગવાવાળી જે વસ્તુઓ છે એમના માટે પણ પરવરદિગારે આલમે સૂરે કાફ કુરાની મજીદનો 50મો સૂરાતનું નિશાન છે 7 ચેપ્ટર 50 વર્સ નંબર 7 શાપિત્ર 51 વર્સે 7 એમની અંદર ખુદાવંદે કરીમે નબાતની ઝૌજની બહીજની વાત કરી છે કે લીલોતરીની અંદર પણ અમોએ નર અને માદા જોડાઓને બનાવ્યા છે આ લીલોતરીની વાત થઈ જાનવરોની વાત જુએ તો એમના માટે પણ ખુદાવંદે કરીમે કુરાની મજીદનો 42મો સૂરો ચેપ્ટર 42 આયતનું નિશાન છે 11 વર્સ નંબર 11 શાપિત્ર 42 વર્સે 11 તો ત્યાં ખુદાવંદે કરીમે અનામ યાની કે જાનવરો જે છે જે જમીન ઉપર રહેવાવાળા જાનવરો છે એના માટે પણ કહ્યું કે અનામ અઝવાજ એ લોકોને પણ અમોએ જોડાઓની અંદર બનાવ્યા છે તો આ લીલોતરી થઈ ગઈ જાનવરોની ચર્ચા પણ થઈ ગઈ બલકે આ જમીન આસમાનની અંદર જેટલી વસ્તુઓ છે ખુદાની સુન્નતમાંથી છે કે એના માટે એમણે જોડાઓ બનાવ્યા અને ખુદાએ કહ્યું કુલ્લ શૈ હરેક વસ્તુની અંદર અમો એક નર અને માદા અથવા તો જોડાઓને બનાવ્યા છે એની પણ નિશાની આપી દો પરવરદિગારે આલમ સૂરે ઝારિયાત કુરાન મજીદનો 51મો સૂરો ચેપ્ટર 51 શાપિત્ર 51 આયતનું નિશાન છે 49 49મી આયત વ્યક્સે 49 એમાં પણ ખુદાએ કહ્યું કે બધી વસ્તુને ઝૌજૈન અમે બનાવી છે જોડાની અંદર બનાવેલી તો આ જોડાઓ બનાવવા ખુદાની સુન્નતમાંથી છે અને કારણ કે ઝિલહજ મહિનાની શરૂઆત મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમા અલૈહિસ્સલામની શાદીની વાત આપણને કરવી છે તો એ શાદી ઉપર આપણને ભાર નથી આપવો આપણને એ શાદીના મોકાને સામે રાખીને શાદીના બારામાં ચર્ચા કરવી છે કે આપણે આપણા સમાજની અંદર શાદીના મામલાની અંદર જે મારી તમારી માન્યતા છે જે આપણી સંસ્કૃતિ છે એ પ્રમાણે કહીએ કે જે આપણો અકીદો છે જે આપણી સમજવાની રીત છે જે આપણી શાદીના મામલામાં વિચારવાની રીત છે એની અંદર થોડું પરિવર્તન લાવવાની કોશિશ કરીએ થોડી તબદીલી લાવવાની કોશિશ કરીએ થોડી ઉદારતા લાવવાની કોશિશ કરીએ થોડી સાથે મળીને ફેરફાર લાવવાની કોશિશ કરે ખાસ કરી ને માન્યતાની અંદર શા માટે કારણ કે ખુદાવંદે કરીમે આ શાદીનો મામલો જ્યારે આવે ને તો ત્યાં પણ આપણા પાસે ટૂંક સમય છે પણ તમે જોજો કે ખુદાએ શાદીના મામલાની અંદર વિચારવાની વાત કરેલી છે એ આયતે ફરીવાર તમારી સમક્ષ પેશ કરું અને પૂરી કરું એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂરે રૂમની 21મી આયત જેની શરૂઆત આપણે પડી ચૂક્યા એમની અંદર ખુદાએ શું કહ્યું કહ્યું એમની નિશાનીઓમાંથી છે વમિન આયાતેહી અન ખલક લકુમ મિન અન્ફુસિકુમ અઝવાજન એમની નિશાનીઓમાંથી છે કે એવણે તમારામાંથી ને તમારા નફસોમાંથી ને જોડાઓને બનાવ્યા કેના માટે જેથી કરીને આ જોડાઓ આપસમાં એકબીજા રહેવા અને મળવાની સાથે લે તસ્કુનું એ લઈહા જેથી કરીને ત્યાંથી તમે સુકૂનને પ્રાપ્ત કરો શાંતિને પ્રાપ્ત કરો પછી શું કહ્યું વજાલા બૈનકુમ મવદ્દત વ રહમા અને એવણે તમારા વચમાં તમારા દરમિયાન મવદ્દત અને રહેમતને નાખી દીધી છે પછી શું છે ઇન્ના ફી ઝાલિકા લઆયાતિન લિકૌમી યતફક્કરૂન આની અંદર એવી નિશાનીઓ રાખેલી છે એવી નિશાનીઓ સમાયેલી છે એ લોકો માટે એ કોમ માટે કે જે વિચાર કરવાવાળા છે લિકૌમી યતફક્કરૂન માલુમ પડ્યું આ જોડાઓ શાદીનો મામલો એમાં આપણને વિચાર કરવાની જરૂર છે ક્યાં ઝાવિયાએ ક્યાં ખૂણાથી ને એ અલગ વિષય છે મને એકાદો યા બે વસ્તુના બારામાં થોડી રોશની અથવા તો પ્રકાશ પાડવો છે પહેલું તમે જુઓ આપણે ત્યાં શાદી થાય છે પાછું એ પણ વિષય નથી પણ શું કરીએ સમયની તંગી હોવાના કારણે વસ્તુઓને સમેટીને વાત કરવી જોઈએ પણ ઇન્શાલ્લાહ સંદેશો પહોંચાડવાની આપણે સાથે મળીને કોશિશ કરીને તમે ઇન્શાલ્લાહ સમજી જશો તમે જોજો આદતન આપણે ત્યાં શાદીના મામલાની અંદર ઇસ્તખારાની વાત આવે અને એ પણ ઇન્શાલ્લાહ અમુક અમુક લિહાજથી ને યા અમુક અમુક નિગાહથી યા નજરથી ને વ્યાજબી છે સવાલ ઉત્પન્ન થાય છે ને કે ઇસ્તખારા બાદ દુનિયાની અંદર આપણી કોમની શિકાયત છે કે ઘણા ખરી છૂટાછેડાઓ પણ થાય છે તલાકો પણ થાય છે તો પછી કેમ બને કે ખુદાનો મત પૂછ્યો હોય ખુદાના આધારે યાને કે ઇસ્તખારાના આધારે દીકરીઓને આપેલી હોય યા દીકરીઓ લેવામાં આવેલી હોય યા દીકરાને સ્વીકારવા યા કબૂલ કરવામાં આવેલો હોય તે છતાં ખુદાના રાયના આધારે અને ત્યારબાદ જે આપણી નિયત ન હોય યા જે આપણી તમન્ના ના હોય એ આપણી નિયતો તૂટી જાય તમન્નાઓને પાશ પાશ પારા પારા થઈ જાય શા માટે દીકરીની તલાક થઈ ગઈ યા તો દીકરાનું ઘરવાસ ન ચાલ્યું ભાઈ ખુદાનો મત પૂછ્યો હતો ને ન ચાલ્યું
તો એક વિચારવા જેવી વાત છે કે ખુદાવંદે કરીમે કહ્યું આ જોડા તમારા સુકૂન માટે છે. એ તો સમજાઈ ગયું કે આ જોડાથી ને આપણનો મકસદ જિંદગીનો

سکون ہوو جوئے. ہوے سکون کیم آوے کینا تھینے آوے تو خدا اے جایت نے کہو وجعل بینکم مودت و رحمہ, انے آ شادی ساتھے امو تمنے بے گفٹ آپیے چھے, بے ہدیانہ طور پر بھیٹ آپیے چھے, ایک مودت انے ایک رحمت. رحمت એટલે આપણે સમજી ગયા દયા. મવદ્દતનો શબ્દ થોડો ઊંડાણવાળો છે, કેમ? કારણ કે બે શબ્દ છે, એક મહોબ્બત અને એક મવદ્દત, બેમાં શું ફરક છે? અરબી ભાષાની અંદર જોઈએ તો એક છે હુબ અને એક છે વુદ. હુબ મહોબ્બત, વુદ મવદ્દત. અને તમને બધાને ખ્યાલ છે કે રસૂલે અજરની વાત જ્યારે કરેલી છે તો ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા, યાને કે મારા કરાબતદારો રિશ્તેદારો સાથે મવદ્દતની વાત આવેલી છે, મહોબ્બતની નહીં. આપણે ભલે કહીએ છીએ કે અમો અહેલે બેથી મોહબ્બત રાખીએ છીએ, પણ કુરાને અથવા તો રસૂલે આપણાથી ને શું તકાઝો યા શું માંગણી કરી છે? મવદ્દત. શું ફરક છે ઉદ અને હુબમાં? આસાન. હુબ જે છે અલ ઇકરારુ બિલ લિસાન, હુબ જે છે એ જબાનથી ને ગવાહી આપવી અથવા તો દિલથી ને પણ ગવાહી આપવી કે મને ફલાણો યા ફલાણી વસ્તુ યા ફલાણી એનાથી હું મોહબ્બત કરું છું, એનાથી ને હું પ્યાર કરું છું. પણ ખુદાએ જોડાના વચમાં શું કહ્યું? મવદ્દત. ઉદ ફરક છે હોબ અને ઉદની અંદર. ઉદનો મતલબ એ છે કે એ જ મોહબ્બત છે, પણ એક એવી મોહબ્બત છે ઉદ, એક એવી મોહબ્બત છે કે જેના બાદ અમલી સ્વરૂપ લેવામાં આવે. જબાનની વાત જ નહીં, દિલની મોહબ્બત જ નહીં, બલકે કાર્ય એવા હોવા જોઈએ, અમલ એવા હોવા જોઈએ, એક્રિયા એક્શન એવા મારા તમારા હોવા જોઈએ કે જે મારા તમારા કાર્યોની અંદર એ મોહબ્બત ઉભરાય, એ મોહબ્બત દેખાય. અને જ્યારે મોહબ્બત દેખાવા લાગે યા મોહબ્બતની દલીલ મારા તમારા સામે પ્રાપ્ત થઈ જાય યા હાજર થઈ જાય તો એને અરબી ભાષાની અંદર વદ કહેવાય અને મવદ્દત કહેવાય. એટલે અહેલે બૈતથી મોહબ્બત જબાનની વાત જ નથી, મારા તમારા કાર્યો એવા હોવા જોઈએ કે જે વાતની દલીલ આપે કે આપણે અહેલે બૈતને ચાહવાવાળા અને માનવાવાળા છે. શાદીના મામલામાં પણ એ જ કે પોતાની ઘરવાળી યા ઘરવાળાને અવારનવારે કહેવું કે તું મને ગમે છે, આઈ લવ યુ, જો તેમ એ 75 ફેરે કહેવું દિવસની અંદર યા મહિનાની અંદર એ કાફી નથી, એ ફક્ત જબાનની વાત છે. નહીં, કોઈ એવા અમલ કરીએ, કોઈ એવા અમલ કરવા જોઈએ કે જેનાથી ને આ મોહબ્બત જારી થાય. અને મૌલાએ કાયનાતની વાત હતી તો એક રિવાયત પડી દઉં કે મૌલાએ કાયનાતે કહ્યું છે, આપણા પાસે સમય ઓછો છે, મૌલાએ કાયનાતે કહ્યું છે કે હું અને જનાબે ફાતિમા અલૈહિસ્સલામ એ પ્રમાણે જીવતા હતા કે જે પ્રમાણે કબૂતર અને કબૂતરી જીવતા હતા આપસમાં, ઠીક છે? અને હવે આ તારીખ આપણને લેવા જવી જોઈએ કે કબૂતર અને કબૂતરી કઈ રીતે જીવે છે, પણ એટલી આપણને ખબર છે કે કબૂતર અને કબૂતરી બહુ જ જૂજ એવું હોય છે કે અલાહેદાયા જુદા પડે, એકબીજાની પ્યારે મોહબ્બતની અંદર એટલી મહેનત કરતા હોય કે પહેલો કબૂતર એમની કબૂતરી માટે દાણાઓ લાવતો હોય અને કબૂતરી પણ પોતાના કબૂતર માટે અવારનવાર દાણાઓ લાવતી હોય, યાને કે અમલી રૂપ. તો અઝાને મહતરમ, શાદીના મામલામાં એક આ વાત કે અગર કદાચ કદાચ આટલા છૂટા છેડાઓ સંભળાય, આટલી તલાકો સંભળાય છે, તો ખુદાએ તો એના મત પછી કહ્યું કે જોડાઓની અંદર અમે મવદ્દત અને રહમત નાખીએ છીએ, આપીએ છીએ. તો શા માટે છૂટા છેડાઓ? છૂટા છેડાઓ એટલા માટે કે મવદ્દત અને રહેમતને આ નવા જોડાઓ કદાચ સાચવતા નથી. એ ખુદાએ આપ્યું છે, એને નાખ્યું છે ખમીરની અંદર, શાદીની અંદર, પણ એને આ જોડાઓને સાચવવાની જવાબદારી છે, એને સાચવવું એની એક જવાબદારી બને છે કે કેવી રીતે મવદ્દતને બરકરાર કાયમ રાખે અને કેવી રીતે આપસમાં એ દયાને. તમે કહેશો આ તો વાત તમે શેખ બધી થિયોરિકલ કરેલી, અપનાવીએ કેમ? તો હું કહીશ ભાઈ આ 20-25 મિનિટને અપનાવવાની અંદર કાંઈ નહીં, એ પણ નસીહત દેતો જાઉં કે જોડાઓની વાત, શાદીઓની વાત, ઘરવાસની વાત જેટલી મજલિસો સાંભળો, જેટલી કિતાબો પઢો, જેટલી નસીહતો લ્યો, એ બધી એની જગાએ. હકીકી કામયાબી એમાં છે કે શાદી બાદ મર્દ અને ઔરત, નર અને માદા આ બંને જોડાઓને પોતાઓને તય કરવાનું છે કે અમને અમારો પોતાની જિંદગીનો અનુભવ કઈ રીતે આગળ આગળ ચલાવવો છે. તો એક માન્યતા આપણી આના બારામાં વિચાર કરવાનું છે કે શાદી બાદ હોવું તો બરકતો બરકત હોવું જોઈએ, તો પછી છૂટાછેડા શા માટે? એનો પહેલો જવાબ એ છે કે કદાચ કદાચ આ શાદી સાથે જોડેલી બરકતો, રહેમતો, મવદ્દતો, ખુદાની ફઝલો કરમની જે વાતો છે, તમે નથી સાંભળ્યું કે નિકાહ એક એવો સમય છે કે જ્યાં દુઆઓ ખુદા સ્વીકાર કરશે? આટલી બધી બરકતો તો પછી છૂટાછેડા કેમ થાય? એનું કારણ એ જ કે એમાં વાંક ન ખુદાનો છે, ન ઇસ્તેખારાનો છે, ન કુરાન મજીદની આયતનો છે, બલકે વાંક જેને લાગુ પડે છે એનો છે. આ

નાનકડું પરિવર્તન યા ફેરફાર સમજવાની અંદર આપણને લાવવાની છે. બીજું, ખુદાએ કહ્યું વમીન, આ એની નિશાનીઓમાંથી છે. અગર શાદીઓ જોડાઓ નિશાનીઓમાંથી છે તો એનો મતલબ એ થયો કે એના પાછળ એક જવાબદારી છે. અને હંમેશા હું કહું છું કે મારી નજરમાં જેટલું કુરાને મજીદનું વાંચન યા સમજવાની કોશિશ કરેલી છે, મને નથી લાગતું કે કુરાને મજીદમાં ક્યાંય એવી આયત હોય કે જ્યાં ખુદાએ શાદી કરવાનો હુકમ જાહેર સાફ રીતે બયાન કર્યો હોય. બલકે કુરાને મજીદની અંદર શાદી કરાવવાનો હુકમ આવ્યો છે. દલીલ તમને આપી દો. ખુદાવંદ કરીમે સૂરે નૂર કુરાન મજીદનો 24મો સૂરો આયતો નિશાન છે 32 24 32. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વઅન્કહુલ અયામ મિનકુમ વસ્સાલિહીન મિન ઇબાદિકુમ ઇમાઇકુમ ઇયકુનુ ફુકરા યુગનીહુમુલ્લાહુ મિન ફદલિ વલ્લાહુ વાસિઉન અલીમ. આયત નિકાના મોકા ઉપર મૌલવી હઝરત ઉલમાએ કિરામ એને જરૂર અને જરૂર પડે. કેમ? કુરાન મજીદની આયત છે કે શાદી કરાવો. શાદી કરવાની વાત નથી, શાદી કરાવો. તો હવે જ્યારે કરાવવાની વાત હોય તો પાછળ કરવાવાળા પણ ખપે ના. પણ કુરાને કહ્યું શાદી કરાવો. કેની? તમારી અંદર, ટૂંક ટૂંકે તમારી અંદર જેની શાદી નથી થઈ. પછી ઈ યકુનુ ફુકરા, અગર આ લોકો ફકીર હશે તો ખુદા એને માલામાલ કરી દેશે. શું સમજવાની જરૂર છે? કઈ વસ્તુમાં પરિવર્તન લાવવાની જરૂર છે? કઈ વસ્તુમાં ફેરફાર સમજવાનો અંદર આપણી સંસ્કૃતિની અંદર લાવવાની જરૂર છે? એક જ વસ્તુ કે હું મારી મજલિસની અંદર કહું હંમેશા, અગર એ પૂછું કે ઘોડા ગાડી અગર હોય તો ઘોડા ગાડીની અંદર ઘોડાને આગળ રખાવાય કે ગાડીને આગળ, તો બધાનો તમારો જવાબ થશે કે નહીં, ઘોડો આગળ હોય ને એ ઓલી ગાડીને પાછળ પાછળ ખેંચે. ક્યારે એવું નથી બનતું કે ઘોડાને પાછળ રાખવામાં આવે અને ગાડીને આગળ, તો શું થશે? એ ગાડી આગળ નહીં ચાલે. આપણે ત્યાં પણ કદાચ એવું હોય શાદીના મામલાની અંદર, કે શાદીની મામલાની અંદર આપણા વિચારો, સંસ્કૃતિ, માન્યતા, અકીદો, થોડું ખુદા ઉપર ઈમાન લાવવાની જરૂર છે. શું બદલાવવાની જરૂર છે? આ વિચારવાનો તરીકો શાદીના મામલાની અંદર. જ્યારે પણ શાદીનો મામલો આવે, હું અને તમો પૈસાની વાત સામે રાખે, કમાણીની વાત સામે રાખે, કામકાજની વાત સામે રાખે, રોજીની વાત સામે રાખે, અને ખુદા શું કહે છે? કહ્યું નહીં ભાઈ, પહેલે શાદી કરો. આપણા દાખલાની અંદર પહેલે ઘોડો પછી ગાડી. હું કદાચ ઊંધું કરું છું, પહેલે તપાસવા જાઉં છું કે ગાડી પછી ઘોડાની તલાશમાં નીકળું છું. ખુદાએ શું કહ્યું? વન કહેવું, નિકાહ કરાવો. અગર યકુનુ ફુકરા, ખુદા માલામાલ કરી દેશે. એને ખુદાને ખબર છે કે શાદી બાદ કેમ રોજી દેવાવાળું એ છે. એ કહે છે કે શાદી કરી લ્યો, શાદી બાદ રોજીની જવાબદારી. શાદી બાદ શું? આમ તોર ઉપર પણ રોજીની જવાબદારી મારી છે. તમને હું, મને આ તો આવડે જ, પણ તમે કુરાનને ખોલો એના માટે. સૂરે હુદને ખોલજો. કુરાન મજીદનો 11મો સૂરો છે, આયતનું નિશાન 6, ચેપ્ટર 11, વર્સ નંબર 6. તો એનાથી માલુમ પડી જશે કે રોજીની જવાબદારી ખુદાએ પોતા ઉપર લીધી છે. તો મને ઈમાન રાખવાનું છે કે પહેલે શાદી પછી કમાણી, કામકાજ, ઘર, પગભર, આ બધી વાતો પછી આવે. નતીજો શું નીકળે? નતીજો એ નીકળે કે જે ઇસ્લામે કહ્યું છે, દીકરા દીકરીની રજામંદી એની જગા ઉપર, દીકરા દીકરીની પસંદ એની જગા ઉપર. ઠીક છે, દીકરા દીકરીના મામલાની અંદર કુટુંબનું તલાશ કરવું યા જોવું એના મામલા ઉપર ઇસ્લામે કહ્યું દીનની તપાસ કરો, અખલાકની તપાસ કરો. આ બધું એના મામલા. ક્યાંય મેં હદીસ નથી જોઈ, ન રસૂલની, ન ઇમામોની, ન કોઈ નબીનો એવો વાક્યો મળે કે પહેલે એ સવાલ પૂછવામાં આવ્યો કે દીકરો કેટલું કમાય છે યા દીકરી પાસે કેટલી જામીનગીરી છે યા કેટલી વાત પૈસાના મામલામાં આ લોકોમાં આગળ છે. કેમ? કારણ કે રોજી દેવાવાળો ખુદા છે. તો આ સંસ્કૃતિની પણ આપણને સમજવાની ને બદલાવાની જરૂર છે. અને કેટલા વાકયા છે પણ આપણા પાસે સમય નથી. કેટલા એવા લોકો હતા કે જે નબળી સ્થિતિ, માલી નબળી સ્થિતિમાં શાદી કરી નાખી, પણ શાદી બાદ આપણી ભાષામાં કહીએ એવા એવા દરવાજાઓ ખુલી ગયા જે આજે ઘરોના માલિક છે, માશાઅલ્લાહ પુષ્કળ ઔલાદો છે, માલામાલ છે, ખુશહાલ છે. શા માટે? કારણ કે ખુદા ઉપર ભરોસો કે રોજી દેવાવાળો એ છે. રસૂલ કરીમનો એક હુકમ છે, અજબ હુકમ છે. રસૂલ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, કહ્યું એ લોકો રોજીને બોલાવો, પકડો નિકાહ કરીને. આપણું ઊંધું છે ભાઈ, ઊંધું. પહેલે રોજી નહીં સવાલ જવાબ કરો, કેટલી રોજી, કેટલી કમાણી, કેટલું ખવરાવશે મારી દીકરીને યા દીકરાને. અને રસૂલ કહે છે નિકાહ કરો, ઇલ્તમિસુ રિઝ્ક બિન નિકાહ, નિકાહ થીને રોજીને બોલાવો યા પકડો. એક બીજી રિવાજ

મે પરેલી નથી કે કિતાબ પણ ઓલમાય કિરામથી સાંભળેલી છે બયાન કરી દઉં છું સદકાના બારામાં આવી હદીસો છે તો આ સાંભળેલી હદીસ છે રસૂલ કરીમ ઇરશાદ ફરમાવે છે કયું ઇસ્તનઝલુ રિઝ્ક બિન નિકાહ નિકાહથી ને રિઝ્કને નાઝિલ કરો તમે જુઓ છો ભાઈ કે રિઝ્કની વાત રોજીની વાત નિકાહથી નિકાહના પ્રતાપે નિકાહ એક ઝરિયો છે એક વસીલો છે રોજી માટે ને આપણે કદાચ ઊંધું કરતા હોઈએ ના કે પહેલે આપણે રોજી તપાસ કરી કે આ બરાબર હોય તો નિકાહ કરીએ કમાણી આવક જાવક પગાર તનખા બરાબર હોય તો આપણે નિકાહ તરફ આગળ વધીએ રસૂલ કહે છે નહીં નિકાહ અને શા માટે આ આ પ્રમાણે છે કારણ કે ખુદા ઉપરનું માનવું એ થોડું નબળું છે એક રિવાયત બયાન કરી દો સાદિક અલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સામ ઇરશાદ ફરમાવે છે કયું મન તરક તઝવીજ મખાફત અલ ફક્ર જે ઇન્સાન શાદીને છોડી દે છે ફકીરીના ડરમાં કે આમાં તો ગરવાસ નહીં ચાલે ફકીરી મન તરક તઝવીજ મખાફત અલ ફક્ર ફકત એને શું કર્યું ફકત અસા ઝન બિલ્લાહ અઝ વજલ એણે ખુદા ઉપર બદગુમાની બાંધેલી છે ખુદા ઉપર શું ઝન કરેલું છે કે શાદી બાદ મારો ખુદા મને નહીં આપે કેમ ના આપે એ રોજીની જામીનગીરી એણે લીધી છે તઝાન મહતરમ અઝીલ હજની શરૂઆતની અંદર મૌલાય કાયનાત તેમજ ફાતમતુ ઝરા અલૈહિમ સલામની શાદીનો મોકો હતો તો એક નાનકડો સંદેશો આપવા ચાહતો હતો કે શાદીના મામલામાં થોડું આપણે વિચાર કરીએ થોડી માન્યતાઓને બદલાવે થોડો આપણો અકીદો અકીદો તો નથી પણ અકીદો સમજવાની રીત સંસ્કૃતિને બદલાવવાની કોશિશ કરીએ પછી જોજો સમાજની અંદર જે શાદીઓ થતી નથી એ થવા લાગશે શા માટે કારણ કે વાતની અંદર ખુદાને આપણે રાખશો અને ખુદાએ ખુદ પોતાને શાદીની અંદર નાખ્યો છે આપણે નથી ખબર પણ આ શરૂમાં પડીને ખુદાએ શું કહ્યું ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અન્ફુસિકુમ એની નિશાનીઓમાંથી છે યાની એ છે એણે આ તય કર્યું છે એણે આ નિર્ણય લઈ લીધો છે કે ઇન્સાનને જોડાઓની અંદર બનાવવામાં આવે જોડાની અંદર અલકુમ જિંદગી વિતાવે અને આગળ આગળ આગળ નસલ વધે અને જિંદગી પુરસુકૂન શાંતિવાળી બને અથવા હા તો અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ